0: ઉપસ્થિત ભાઈ આખો દેખાય છોટો મિલે હેતમ બોલી પછી ખારા બોલી ચીબે કિલે ચતમ
1: બાયરે પછી રે હલ્લા ખલ્લા ના કર આઈ મને ઢોકે ખોલ દીના તે હોટેલ વાલી ને ખાઈ ભાની કોઈ ના અબ કેસે કોમા ગરે સુતો તેતે બસનો મત મોરે પણ ઢોકા ખોલ દીના ઓઈના કુત્તી હોય લાગ ગોરા કો મોલે
0: મેરે દોર જ્ઞાન દેખાડતો મોસંગ માય લાગો હોય ને બન તો દિવસો ભરો કામ ચાલશે મહિને કુમારે લ્યાવતા માટે ચૂલો આગો બોલશ ડોકા ખોલી મોલે ભીતે બોલે મીઠો બોલી
1: જતા જાણ્યો.